વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, અષાઢ માસ, દિનાંક 9, શક સંવત 1948, એટલે કે તારીખ 30 જૂન સન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું મનોજ રાણા આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ

0: કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે, તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની વીજીઆરસીના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈસ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઉભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને અસર કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધીમાં શાક માર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા, તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર એનઓસી અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી 3 ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા, ભટકતા, જેના નામ સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રનો આભાર માને

0: માંગે છે।
1: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે। સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે, ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું।
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है। हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है। इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है।
1: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે, આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15-20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે શક્યતા વ્યક્ત કરી।
3: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है।
1: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોળ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા થયા છે। દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે। ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તો ચોમાસું લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલિયો કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે। ચોમાસા પહેલા રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ કરવામાં આવશે। નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનર અપ વિજેતા થઈ છે। ધરમપુર SMC હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે। ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93% લક્ષ્યાંક હાંસલ થયો। પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0-5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે। ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા। મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા। બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા। જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા। અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ। હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ, નિપુણ બાળક, નિપુણ ભારત, વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું, નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન। વિકસિત ગુજરાત, વિકસિત ભારત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
5: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે। KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
6: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
5: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
7: મન કા હર કોના ઝંકૃત હો ઉઠતા હૈ, જિનકી ઉંગલિયો કે સ્પર્શ સે બાંસુરી ગુનગુનાને લગતી હૈ।

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ

0: સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: राष्ट्रपति ने समारोह में 7 सर्वोत्तम युद्ध सेवा पदक, 30 परम विशिष्ट सेवा पदक, 12 उत्तम युद्ध सेवा पदक और 56 अति विशिष्ट सेवा पदक प्रदान किए. अति विशिष्ट सेवा पदक पाने वालों में एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वार्ष्णेय और वाइस एडमिरल आनंद वाई सरदेसाई शामिल हैं. सर्वोत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा, एयर मार्शल नागेश कपूर और लेफ्टिनेंट जनरल राजीव घई शामिल हैं. परम विशिष्ट सेवा पदक पाने वालों में वाइस एडमिरल संजय वात्सयन, लेफ्टिनेंट जनरल मनजिंदर सिंह और एयर मार्शल आशुतोष दीक्षित शामिल हैं. उत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल धीरज सेठ, एयर मार्शल मनीष खन्ना और वाइस एडमिरल तरुण सोपती शामिल हैं. सौम्य शरण के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રભાવો અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે.
2: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो. आ समाचार नो जीवंत प्रसारण आप हमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારું એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલની વહન થાય છે.
3: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. भारत

0: પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરુચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી બે મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
1: ફેસલો કા ઉદ્દેશ્ય ભારતીય

0: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है। सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है। ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा।
1: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરુવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે। ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે। આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના યાત્રા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે। 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે। સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી।
2: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે। ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઈવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી। પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફુલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે। દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી। સ્થાનિક સમાચારોમાં 3 વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 એમઓયુ થયા। 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી જીઆઈડીસીની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા। વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા। પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો। આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની, શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે। ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
4: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર। હવે સાંભળશો એક ગીત જેને સ્વર આપ્યો છે યસુદાસ અને હેમલતાએ। ગીત સંગીત રવિન્દ્ર જૈનના છે। ફિલ્મનું નામ ચિત્તચોર।

0: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુકેશ કુમાર બલ. મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર ને 1 જુલાઈ સે પેટ્રોલ ઓર ડીઝલ કી બિક્રી ઓર વિતરણ પર લગે અસ્થાયી પ્રતિબંધ હટાએ. પશ્ચિમ બંગાળ કે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ને કહા, રાજ્ય મેં સમાન નાગરિક સંહિતા લાગુ કી જાયેગી. સૂચના ઓર પ્રસારણ મંત્રાલય ને ભારતીય ફિલ્મ ઉદ્યોગ કો બઢાવા દેને કે લીએ મહત્વપૂર્ણ નિર્ણયો કી ઘોષણા કી. દિલ્હી સરકાર ને ઇલેક્ટ્રિક વાહન નીતિ કો મંજૂરી દી. 30 લાખ રૂપિયે તક કી કારો કો સડક કર ઓર પંજીકરણ શુલ્ક સે છૂટ દી. ભારત ને અફઘાનિસ્તાન કે રિહાયશી ઇલાકો મેં પાકિસ્તાન કે હવાઈ હમલો કી કડી નિંદા કી. હમલો મેં 36 નાગરિકો કી મોત ઓર 163 અન્ય ઘાયલ. અમેરિકા ઓર ઈરાન હોરમુઝ જલડમરૂ મધ્ય પર જારી વિવાદ કો સુલઝાને કે લીએ આજ કતર કી રાજધાની દોહા મેં વાર્તા કરેંગે. ઓર ફીફા ફૂટબોલ વિશ્વકપ મેં બ્રાઝિલ ને જાપાન કો 2-1 સે હરા કર રાઉન્ડ ઓફ 16 મેં પ્રવેશ કિયા. अब समाचार विस्तार से. सरकार ने पेट्रोल और डीजल की बिक्री पर लगाए गए अस्थायी प्रतिबंध हटाने का फैसला किया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा कि सार्वजनिक क्षेत्र की तेल कंपनियों के पेट्रोल पंपों पर 1 जुलाई से ये प्रतिबंध लागू नहीं रहेंगे. ब्यौरा हमारे संवाददाता से.
2: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमनी सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
2: तेरा जवाब नहीं,
0: छिड़ता है मोहब्बत का राग,
2: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
2: सदा रही है, सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર, KJIT સાવલી ટાઈમ। અત્યારે સવારના 8:30:15 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી। દોસ્તો, કાર્યક્રમ ચિત્રલોક સાંભળશો બસ થોડી જ વારમાં।
4: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
5: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી।
6: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
7: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
6: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
8: भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन प्रस्तुत है कार्यक्रम चित्रलोक। सभी सुनने वालों को राजेश का प्यार भरा नमस्कार। प्रोग्राम की शुरुआत कर रहे हैं डेर इश्क फिल्म के गाने के साथ। इसे लिखा है गुलजार ने और संगीत से संवारा विशाल भारद्वाज ने। इसे गाया है रेखा भारद्वाज ने और गीत के बोल, नृत्य के जो बोल हैं, पंडित बिरजू महाराज के स्वर में।

0: दोस्तों चित्रलोक के बाकी गाने सुनेंगे एक अंतराल के बाद।
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે। કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: કેજેઆઈટી સાવલી।
0: દોસ્તો 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 અને 45 સેકન્ડ થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી દાંડિયા બજાર, વડોદરા।
5: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
8: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ। નિપુણ બાળક, નિપુણ ભારત। વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું। નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન। વિકસિત ગુજરાત, વિકસિત ભારત। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
3: શ્રોતા મિત્રો,

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: चित्रलोक कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટઝ પર સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9:30 થઈ છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
3: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની। ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ, હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે એજ લોન માંથી। ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો, સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો।
4: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે।
3: તમે કોણ?
5: આરબીઆઈ કહે છે,
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
7: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
4: आपने ट्यून किया है भारत का नंबर 1 मनोरंजन चैनल विविध भारती और कार्यक्रम चल रहा है चित्रलोक. लीजिए सुनिए भूमि त्रिवेदी और साथियों की आवाजों में कौशल मुनीर का लिखा और अमित त्रिवेदी का संगीतबद्ध किया गाना. फिल्म का नाम है रश्मि रॉकेट.

0: दोस्तों आप सांभळी रह्या छो विविध भारती नू वडोदरा केन्द्र 93.9 मेगाहर्ट्ज पर। गिरीश भाई गणदेवीकर ज्वेलर्स टाइम। अत्यारे सवारना 10:15 थई छे। शुभ अवसरोमां सोनानी खरीदी माटे विश्वासपात्र नाम गिरीश भाई गणदेवीकर ज्वेलर्स, जेतलपुर ब्रिज पासे, अलकापुरी, वडोदरा। दोस्तों 93.9 मेगाहर्ट्ज पर आपे ट्यून कर्युं छे विविध भारती नू वडोदरा केन्द्र। कार्यक्रम हेलो विविध भारती सांभळशो बस थोड़ी ज वारमां, जे प्रस्तुत करशे जल्पेश पाठक।
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર।
5: અરે આર્ક બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ। તો આજે જ પધારો આર્ક બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી તૈયારી। આર્ક બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા। કોલ 2427063।

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, નિલેશ સજવા બોલું સર, સુંદરપુરા.
0: કયું ગીત સંભળાવીએ?
1: મારા મમ્મી ના મંજુબેન છે, મારા પપ્પા નામ વિનુભાઈ છે, મારા દાદા નામ રાયસિંગભાઈ, મારી બાર નામ નીરુબેન છે.
0: બરાબર.
1: પેલું આપડે છે ને નામ પિક્ચર નું સોંગ આપજો,
0: ચિઠ્ઠી આઈ હે આઈ હે.
1: એ આપજો.
0: ચોક્કસ આપીશું નિલેશ. તો શું ચાલે છે બાકી, કહો હમણાં?
1: બસ સર, મજામાં છે. હવે બેઠા હતા, ફરમાઈશ લગાડતો હતો, હું કર્ણ લગાડતો હતો, કર્ણ બે વખત રીંગ વાગી, પછી કટ થઈ ગયો. પછી ન લાગ્યો. અમે કીધું, અમને કીધું સાહેબ ને, કીધું વેટિંગ પેલો એમાં હશે એટલે કીધું નહીં લાગતો, કીધું ચાલ, કીધું કીધું 11:30 લગીને કીધું લગાડો લાગી જાય તો ઠીક છે.
0: બરાબર છે,
1: એટલે લગાડતો હતો.
0: સારું સારું નિલેશ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ નામ ફિલ્મનું.
1: જય માતાજી.
0: જય માતાજી.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, કોર્ની ફોન કરું છું.
0: તમારો અવાજ કટ થાય છે વર્ષાબેન.
1: અવાજ ખબર પડી ગઈ?
0: બોલો. 11 વાગે ફોન આવે એટલે વર્ષાબેન નું જ હોય.
1: હા, સાચી વાત છે.
0: બોલો બોલો વર્ષાબેન. બસ બસ, એકદમ મજામાં છે. તમે કહો. ખુદા ગવાનું કયું ગીત સંભળાવીએ? સંભળાવીશું. તો વર્ષાબેન, તમારું કોઈક એક ગીત તો એવું હશે ને કે જે બહુ જ ફેવરિટ હશે, વારંવાર તમે જે ગાયા કરતા હશો, કયું ગીત છે એવું?
1: એ મુગલે આઝમનું છે. તો આ વખત મારો હંભરણ છૂટી ગયો.
0: તમે કાયમ એવું કરો છો, ફરમાઈશ સાંભળવાનું છોડી દો છો, પછી ફરમાઈશ આપ્યા કરો છો.
1: જલ્દી મછલી નો મને બહુ ગમે છે.
0: વાહ, એ બધા ગીતો બહુ જ સરસ છે. પણ તમે ફરમાઈશ આપો છો, પણ ફરમાઈશ સાંભળતા નથી અમારી.
1: ના, હું બધી જ સાંભળું છું.
0: હમણાં તો તમે કીધું છૂટી ગયું મારે સાંભળવાનું.
1: એટલે સાંભળવાનું જતું રહ્યું હશે, કારણ કે અમારી ક્યાં ધજા નીકળેલી.
0: બરાબર.
1: હા, બાકી કોઈ એક ગાન મેં નહીં છોડ્યું તમારું.
0: બરાબર બરાબર. સારું સારું, તો આ ગીત પણ અમે તમને સંભળાવીશું અને છોડતા નહીં.
1: અને જલ્દી મછલી નો જો આવ્યું નહીં, પેલા જીતાબેન નું નામ આલેલું તો
0: આવશે. આવશે, બધા જ ગીતો આવશે ધીમે ધીમે. ના ના ના, કાર્યક્રમો બધા એડવાન્સ માં એટલા બધા રેકોર્ડ થઈ ગયા હોય એટલે ધીમે ધીમે બધા જ ગીતો આવશે, બસ સાંભળતા રહેવાનું.
1: હા હા,
0: હે ને. સારું સારું, ખુદા ગવાનું ગીત તમને સંભળાવ્યું વર્ષાબેન. આવજો.
1: હા.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 અને 10 સેકન્ડ થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: હેલો વિવિધ ભારતી.
2: ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ અમિતજી.
2: અમિત મકરપુરા સે.
0: વહી મેં બોલા અમિતજી.
2: સર બાત હો પાયેગી આપસે?
0: ક્યું નહીં હો પાયેગી.
2: ઓકે, તો મુજે જીત ફિલ્મ કા સોંગ સુનના હૈ, તું ધરતી પે ચાહે જહાં ભી રહેગી, ઉસકે લિરિક્સ હૈ સોંગ કે.
0: વાહ, બહોત બઢિયા ગાના હૈ અમિતજી. તો અમિતજી, આજ ભી સેકન્ડ શિફ્ટ માં જાના હૈ ક્યા?
2: અભી મેં કંપની સે હી બાત કર રહા હું.
0: ક્યા બાત હૈ, બહોત બઢિયા.
2: સર હમારી યે જો કંપની હૈ વહાં સે આપકા જો વિવિધ ભારતી કા ટાવર હૈ વો એકદમ સાફ દિખાઈ દેતા હૈ.
0: અચ્છા, બહોત બઢિયા.
2: કે હમારી કંપની, હમારી જો કંપની હૈ વહાં સે વિવિધ ભારતી 1 કિલોમીટર ભી દૂર નહીં હૈ, ઉસસે ભી કમ હૈ.
0: તો લગ ગયા ફોન.
2: થેન્ક ગોડ સર, લગ ગયા, ક્યુંકી મેં 11 બજે સે હી કોલ ટ્રાય કર રહા થા.
0: અચ્છા, બહોત બઢિયા.
2: અભી થોડા ફ્રી થા, અભી થોડા મેં ફ્રી હું 11:20 તક, તો સોચા કોલ ટ્રાય કરતા, બોલા કે તો ઠીક.
0: તો અમિતજી, યે કંપની મેં ક્યા કામ ક્યા હોતા હૈ?
2: યે કંપની મેં સર કોપર ટ્યુબ બનતા હૈ, જો ગાડી મેં એર કે લિયે જો ટ્યુબ હોતા હૈ વો.
0: અચ્છા, તો કહાં પે સપ્લાય હોતા હૈ સબ?
2: યે તો ઇન્ડિયા મેં હી હોતા હૈ, બેંગલુર હૈ, મુંબઈ હૈ, દિલ્લી હૈ, હૈદરાબાદ હૈ.
0: તો યે સિર્ફ ગાડી મેં?
2: વેસ્ટ બંગાલ મેં, કોલકાતા હૈ.
0: યે સિર્ફ ગાડી મેં યુઝ હોતા હૈ ક્યા ટ્યુબ?
2: હા, યે ફોર વ્હીલર કે લિયે હૈ.
0: અચ્છા, તો ફોર

0: જય માતાજી, જય સિયારામ.
1: પ્રહલાદસિંહ કેમ છો?
0: હા દલપતભાઈ, મજામાં.
1: એકદમ મજામાં. તમે આટલા બધા દિવસ પછી ફોન કર્યો, અમે નારાજ છે તમારાથી. બલરાજસિંહ,
0: ના ના, હું ખુશ છું પણ તમારાથી.
1: તમે અમારાથી ખુશ છો પણ તમે આટલા બધા દિવસે ફોન લગાવો, ચાલતું હોય બલરાજસિંહ?
0: યાર બહુ ટાઈમ થઈ ગયો, લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો.
1: તો પછી મહિના દોઢ મહિના ઉપર થઈ ગયું, ક્યાં ગયા હતા તમે? કે પછી કેરીઓ ખાવામાં પડ્યા હતા?
0: ના ના ના, એવું નથી યાર, ઘેર જ હતો. ફોન લાગતો નતો યાર, એટલે પછી શું કરવું, આવી રમાઈ નથી યાર.
1: બરાબર. ના ના, ફોન તમારો તો લાગી જ જાય છે, હવે આ બનુ ના કરશો, ફોન નતો લાગતો એવું.
0: ના ના, ફોન તો મારો લાગી જ જાય છે. ચોક્કસ વાત છે.
1: તો પછી
0: સત્યમ એવું જાય છે, ચોક્કસ વાત.
1: હા, શું છે પછી? આજે પૂજા પાઠ થઈ ગયા?
0: પૂજાપાઠ થઈ ગયા, આજે લગભગ 1.5 કલાક પૂજાપાઠ થયા.
1: બરાબર. આજે શાનું વાંચન કર્યું તમે?
0: આજે રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર.
1: બરાબર.
0: પછી મહિમ્ન સ્તોત્ર અને ગીતાપાઠ.
1: ગીતાનો કયો અધ્યાય વાંચ્યો આજે?
0: હું 12મા 15મા વાંચું છું.
1: બરાબર, બહુ સરસ.
0: કાયમ રોજ વાંચવાનો એ.
1: વાહ વાહ. તો બલરાજસિંહ, આજે કયું ગીત સંભળાવીએ?
0: આજે બોસ ની પસંદગી નું અને મારા મમ્મા ની પસંદગી નું છે.
1: બોલો.
0: એક ગીત છે ફરમાઈશ, ફરમાઈશ છે મારી, એક પૂર્વ પશ્ચિમ નું, જય જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે.
1: ચોક્કસ સંભળાવી દઈએ આરતી. બલરાજસિંહ, તો બલરાજસિંહ તમારી પસંદગી નું ગીત કયું હોય?
0: મારી
1: તમને કઈ પસંદ ગમે?
0: મારી પસંદગી નું ફર્સ્ટ નું આપી દેજો.
1: બે ગીત તો કેવી રીતે આપીશું અમે? કોઈ પણ એક જ સંભળાવીશું. ના ના બલરાજસિંહ, તમે દર વખતે એવું કહો છો કે મારા મમ્મા ને બોસ ની પસંદગી નું છે. હું એવું પૂછું છું કે તમારી પસંદગી ના ગીતો કયા છે?
0: મારી પસંદગી ના ગીત તો આ જ છે, ફર્જ નું છે. આ જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, જબ પ્યાર કિસસે હોતા હૈ.
1: તો આ વખતે બલરાજસિંહ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ એનું ગીત તમને સંભળાવું.
0: તમારી પસંદગી, તમારી ફરમાઈશ, તમારી ઇન્ટરેસ્ટ છે તો પછી મને કોઈ વાંધો નથી યાર.
1: ના ના, તમારી પસંદગી નું આ ગીત અમે સંભળાવીશું તમને. પછી ફરી વાર ફોન કરશો આવતી વખતે, ત્યારે પાછું તમારા બોસ ને મમ્મા ની પસંદગી નું
0: સંભળાવીશું. હું કહીશ.
1: ચોક્કસ
0: ચોક્કસ.
1: ઠીક છે બલરાજસિંહ, મળીએ.
0: અને થોડો નામ દઈ દો.
1: હા બોલો.
0: ધરમસિંહ, ભરતસિંહ, હર્ષવર્ધન, ધ્રુવીરસિંહ, શિવ, અમારા સાહેબ.
1: ઓકે
0: ઓકે, યસ.
1: તો બલરાજસિંહ સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
0: જય માતાજી.
1: જય માતાજી.
0: જય શ્રી.

0: केजेआईटी सावली ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
2: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: હેલો વિધ ભારતી.
8: હા નમસ્કાર વિવેક ભાટી સાહેબ.
7: કોણ વાત કરો છો?
8: ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું છું, બનાસકાંઠાથી.
7: વાહ વાહ વાહ, બનાસકાંઠાથી ફોન આવ્યો છે આજે ઠાકોરજીનો. બોલો ઠાકોરજી, કેમ છો?
8: ખૂબ મજામાં છે સાહેબ.
7: તો ઠાકોરજી, બનાસકાંઠામાં કયું ગીત તમને સંભળાવીએ?
8: મન પિક્ચર નું. તમે વિવિધ ભારતીમાંથી બોલો?
7: વિવિધ ભારતીમાંથી વાત કરું છું, તમે ફોન ત્યાં જ લગાવ્યો ને?
8: વડોદરા વિવિધ ભારતી.
7: વડોદરા વિવિધ ભારતી, તમે ફોન ત્યાં જ લગાવ્યો એટલે ત્યાંથી જ બોલીએ ને?
8: હા, અહીંયાથી બોલે. કલ્પેશ ભાઈ બોલો.
7: જલ્પેશ વાત કરું છું ઠાકોરજી.
8: હા, એક વખત મારે વાત થયેલી હતી, પણ અમે ફોન વિવો મૂકો ભલે નતો સાહેબ. એક વખત તમને ફોન કર્યો હતો, મહિના પહેલો કર્યો હતો.
7: બરોબર.
8: એટલે અમારે કોઈ આબા જવામ કો બધું અભણું નહીં.
7: કઈ વાંધો નહીં, આ વખતે ફરી સાંભળી લેજો.
8: એટલે અમારો પ્રોગ્રામ ક્યારે આવશે?
7: હવે જૂનમાં આવશે પાછો.
8: એટલે પહેલી બીજી તો નહીં આવે, તમે તો એમ જ કીધું હતું કે પહેલી બીજી તમારો પ્રોગ્રામ આવી જશે.
7: પહેલી બીજી આવી ગયો હશે.
8: પણ મને કોઈ ટેમ ના મળે, કોઈ જોન જવાનું છું, કોઈ
7: વાંધો નહીં, આ વખતે ફરી સાંભળી લેજો ઠાકોરજી.
8: નાથાજી બોલું સાહેબ.
7: તો તમારું ઠાકોર સરનેમ છે?
8: એટલે અમે નાથાજી સ્વરૂપજી ઠાકોર એમ.
7: બરાબર. ના એટલે હું ઠાકોરજી તો બરાબર બોલતો હતો ને.
8: હા, એ તો રેડી રેડી ગયો એકદમ ઠાકોરજી.
7: તો મનનું કયું ગીત સંભળાવીએ તમને?
8: મેરા મન તનુ ક્યુ ચાહે.
7: વાહ, બહુ સરસ ગીત છે. તો

0: મને પણ બહુ ગમે છે આ ગીત તો.
1: હા, તો તમારું ફેવરેટ હશે સાહેબ.
0: હા, મારું પણ ફેવરેટ છે, તમારું પણ ફેવરેટ છે, તો સંભળાવીએ.
1: અમારા બનાસકાંઠા ફરવા આવો એક વાર.
0: ચોક્કસ આવીશું. અને
1: નામ લઈ શકું?
0: લઈ લો.
1: તો અમારે ભાઈ છે, બળવંતજી છે, અમરજી છે, પછી મારે એક નાનકડો દર્શન છે, જાનકી છે, મારા બાપાનું નામ સરૂપજી છે, માતા નામ છે સંપાબેન, ભત્રીજી માં છે સોનલબેન છે, ભગવતીબેન છે, પછી પિંકીબેન છે, કાળીબેન છે, અને અમારે આ મે છે, મહિનો છે ને સાહેબ 18 મે અમારે ભત્રીજી ની જાન આવે છે ઉંદરા થી.
0: હવે
1: અમારે કરી પૈના ખુદ ને છોડીને બીજી ને જાન આવે.
0: બરાબર છે. બસ તો તમે જાનની આગતા સ્વાગત માં પડશો ને પાછા. જાનની આગતા સ્વાગત માં પડશો ને પાછા.
1: ઓય,
0: મોજે મોજ,
1: મોજે મોજ છે, તમે આવજો.
0: બસ હવે અમે ફોન થી તો આવી ગયા તમારી પાસે.
1: ફોન થી તો આવી ગયા, સારું ભરું મળી ગયા આપડે. અમારે એક વખત આવું છે અહિયાં, ફોન કરીને આવજો.
0: ચોક્કસ આવજો આવજો, હા ને, મળીએ નાથાજી. તમારી પસંદગી નું મન ફિલ્મ ગીત
1: સાંભળવા.
0: મળીએ આવજો.
1: હા સારું.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, સુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હેલો વિવિધ ભારતી, નમસ્કાર. કોણ વાત કરો છો?
2: સિકંદર.
1: બોલો બોલો સિકંદર ભાઈ, કેમ છો?
2: બસ મજામાં છું સર.
1: છેલ્લા તમે મને સિકંદર ભાઈ ચિઠ્ઠીના કોઈ સંદેશ ગીત આપેલું
2: એ આવ્યું નહીં સર.
1: આવશે ને સિકંદર ભાઈ, જૂન માં આવશે. હા,
2: કારણ
1: કે બધા કાર્યક્રમો એડવાન્સ માં ખુબ બધા બની ગયા છે,
2: એટલે
1: ગીત તો આવશે તમારું.
2: બરાબર.
1: તો સિકંદર ભાઈ, કયું ગીત આ વખતે સંભળાવીએ તમને?
2: મારે તમારે ધરતી પુત્ર ખરું ને, ઋષિ કપૂર ને જયા પ્રદાન વિશે ગાયન છે સોંગ, માન છોકરા વિશે મસ્ત છે.
1: કયું ગીત છે?
2: પેલું મસ્ત ગાયન છે, મને શબ્દ હોય યાદ નહીં, પણ છે એ ના હોય તો પછી પેલું ક્રોધ નું આવી સુનિલ શેટ્ટી નું છે.
1: કયું ગીત?
2: ક્રોધ માં નહીં, મમતા ભરે દિન. એ સંભળાવી દેજો. બરાબર,
1: ચોક્કસ ચોક્કસ એ સંભળાવી દેશું. તો સિકંદર ભાઈ શું ચાલે છે હમણાં કામકાજ?
2: આવડે તો શું છે કે હું થોડુંક ઇમોશનલ હતો ને, એટલે કામ પર આવ્યો છું. મમ્મી ને ડેથ થયા પછી તો

0: આવતા મંગળવારે હું છે કે 40 દિવસ પૂરા થાય ને એટલે મમ્મી નું થોડું કરવાનું છે, મતલબ આવતા મંગળવારે.
1: બરાબર.
0: કહી દઉં કે મા વિશે ગાયન આપી દે મતલબ.
1: બરાબર.
0: હા, હવે મમ્મી નું નામ હતું આશીબેન ઇબ્રાહીમ, મરહુમ આશીબેન ઇબ્રાહીમ.
1: બરાબર.
0: અને પપ્પા નામ હતું ઇબ્રાહીમભાઈ.
1: ઓકે. તો સિકંદરભાઈ, કાલે મધર્સ ડે ગયો, તમે કેટલા યાદ કર્યા મમ્મી ને?
0: હા, બરાબર, મેં બી યાદ કર્યા ગાયન.

0: બરાબર ભાઈ, મેં બી યાદ, કારણ ગયા અંદર ફેસબુક પર બી ચડાવ્યા મા વિશે, શું કરું સર,
1: બહુ જ યાદ આવે. અને મમ્મી તો પડે પડે યાદ આવે આપણને.
0: હા બરાબર, એકદમ સાચી વાત. મારા વાઈફ નું નામ છે શબાના અને છોકરા નામ છે ફરહાન.
1: બરાબર.
0: અને કુંઢેરા વાળા નરેન્દ્રભાઈ વસાવા ઠેકરા વાળા અને ઇકબાલભાઈ પંચર વાળા.
1: ઠીક છે. સિકંદરભાઈ,
0: મોસીનભાઈ અને રંજીતભાઈ અમારી સાથે અમે કામ કરશે. મી સર, એ મારું છે ને પેલું મન ને સારું રાખે, એટલે મન કે ચાલ કામ પર ચાલ કે તારું મન લાગે.
1: બરાબર છે,
0: કામ કરું છું.
1: સાચી વાત. સારું સારું સિકંદરભાઈ, તમારી પસંદગી નું ગીત સંભળાવીએ.
2: સિકંદરભાઈ, અમારી પાસે અત્યારે આ ગીત ઉપલબ્ધ છે. અમે આપને આ ગીત સંભળાવી રહ્યા છીએ.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. પ્રસ્તુત છે હિન્દી કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો રિશ્તોં કે તાને બાને. આ વિષય પર અપેક્ષા વરુણો વાર્તાલાપ.
2: નમસ્કાર મિત્રો, મેં અપેક્ષા વરુ આજ આપસે રિશ્તોં કે તાને બાને ઇસ વિષય પર બાત કરના ચાહુંગી. મનુષ્ય એક સામાજિક પ્રાણી હૈ. હર મનુષ્ય ઇસ દુનિયા મેં અકેલા આતા હૈ ઓર અકેલા હી જાતા હૈ. લેકિન અકેલે જીવન વ્યતીત કરના આસાન નહીં હોતા. હમ સબ જાનતે હૈ કે કોઈ ભી મનુષ્ય પૂર્ણ નહીં હોતા, ફિર ભી અપને ભીતર પૂર્ણતા કા અહેસાસ કરને કે લિયે રિશ્તે બનાતા હૈ. અપને પરિવાર એવં પ્રિયજનો કા સાથ હોને પર ઇન્સાન પૂરેપન ઓર સુરક્ષા કા અહેસાસ કરતા હૈ. રિશ્તે જીવન કા બુનિયાદી આધાર હૈ. ફિર ચાહે યે રિશ્તા પેડ પૌધો સે હો, પાલતું પ્રાણી સે હો, દોસ્તો યા પડોશીઓ સે હો, માતા પિતા એવં પરિવાર કે સદસ્યો કે સાથ હો યા ઈશ્વર કે સાથ હો. હર રિશ્તા હમે જીવન કા અલગ નયા પહેલું સિખાતા હૈ, જિસસે હી હમારે જીવન કા આંતરિક ઓર બાહ્ય વિકાસ હોતા હૈ. એસે મનુષ્ય કે સંગઠન કો પરિવાર કહે સકતે હૈ, જિસમે ખૂન કા રિશ્તા હોના આવશ્યક નહીં હૈ. જિસ પરિવાર મેં હર સભ્ય કો એક દૂસરે કે લિયે આદર હૈ, પ્રેમ હૈ, વહાં ખુશહાલી કા માહોલ રહેતા હૈ. વહાં મતભેદ હો સકતે હૈ, મનભેદ નહીં. ખુશહાલ સમાજ કા નિર્માણ કરના હર પરિવાર કી જિમ્મેદારી હૈ. બચ્ચે કા સબસે પહેલા રિશ્તા માં સે હોતા હૈ. હર માં મેં એક પૂરી પાઠશાલા બસતી હૈ, જો બાલક કા સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક વિકાસ કર સકતી હૈ. જૈસે શિવાજી મહારાજ જીજાબાઈ કે નામ સે પ્રચલિત હૈ, વૈસી માતા યદિ હર ઘર મેં હો તો બચ્ચે મેં નિર્ભયતા, જિમ્મેદારી, મજબૂત મનોબલ જૈસે કઈ સદગુણો કા બીજ બો સકતી હૈ, જિસસે એક સ્વસ્થ સમાજ કા નિર્માણ સંભવ હૈ. બચપન કે 3-5 સાલ મેં બચ્ચા અપને આપ પે ભરોસા કરના સીખતા હૈ, ગિરતા હૈ, ઉઠતા હૈ. યહી આત્મવિશ્વાસ કા પ્રથમ પાઠ હૈ. વિકાસ કે ઇસ પ્રારંભ મેં જીતની રચનાત્મક ચુનૌતિયા જૈસે ખિલોને તોડના જોડના આયેગી, વૈસે ઉનકા માનસિક વિકાસ હોતા હૈ ઓર વૈસે હી આત્મનિર્ભરતા કે ગુણ વિકસિત હોતે હૈ. જિન બચ્ચો કો કિશોરાવસ્થા મેં જ્યાદા ડાંટ ફિટકાર મિલી યા જ્યાદા સરાહના મિલી, વે અપને રિશ્તો કો સમજને મેં કઈ બાર વિફલ હો જાતે હૈ. રિશ્તે વ્યવહાર સે બનતે હૈ. હમ બચ્ચો કો કિતને ભી રહેન સહેન કે તરીકે સિખાએ, પર જો હમ કરતે હૈ ઉસી કા વે અનુકરણ કરતે હૈ. અતઃ હર સંબંધ આને વાલે સમાજ કા આયના હૈ, જો હમે આજ વિકસિત કરના હૈ. કિશોરાવસ્થા મેં જૈસા વાતાવરણ ઓર મિત્ર મિલતે હૈ, વે વૈસે હી અપની પહેચાન ઓર રિશ્તે બનાતે હૈ. વે શિક્ષક યા ગુરુ કે સાથ રહેકર નઈ સોચ એવં ભાવનાઓ કે વિશિષ્ટ તરીકે સીખતે હૈ, જિનકા પ્રભાવ કભી કભી અસ્થાયી હોતા હૈ. લેકિન ઘર પરિવાર કી રોજમર્રા કી ઘટનાઓ

મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા માધ્યમની જે આજે વિશ્વના કરોડો લોકોને એકબીજા સાથે જોડે છે. જી હા, એ છે સોશિયલ મીડિયા. આજે 30 જૂન, આજના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર સોશિયલ મીડિયાની લોકપ્રિયતાની ઉજવણી કરવાનો નથી, પરંતુ તેનો જવાબદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવાનો સંદેશ આપવાનો પણ છે. મિત્રો, હવે સાંભળશો ફિલ્મ ત્રિદેવનું ગીત. અમિત કુમાર, સપના મુખર્જી અને સાથીદારોના સ્વરમાં ગીત લખ્યું છે આનંદ બક્ષીએ, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

0: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: દોસ્તો, આજે સોશિયલ મીડિયા આપણા જીવનનો ભાગ બની ગયું છે. કોઈ સમાચાર જાણવા હોય, નવા મિત્રો બનાવવા હોય, વ્યવસાયનો વિકાસ કરવો હોય કે પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરવી હોય, સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન બની ગયું છે. પરંતુ દોસ્તો, દરેક શક્તિ સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. તેથી એ પણ જાણવું જરૂરી બની જાય છે કે તેના ફાયદા સાથે ગેરફાયદા શું છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો. હવે પછીનું ગીત લેવામાં આવ્યું છે ફિલ્મ રામલખનમાંથી. આનંદ બક્ષીની રચનાને સંગીતબદ્ધ કરી છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ, અમિત કુમાર અને આલિશા ચિનોએ.
2: आज इस महफिल में कई मस्ताने हैं, एक शम्मा, दो परवाने, एक हसीना और दो दीवाने हैं, लेकिन एक है हीरो और एक है जीरो. अब आप ही बताइए, कौन है हीरो और कौन है

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: દોસ્તો, આજે દુનિયાભરના અબજો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, કલાકારો પોતાની કળા રજૂ કરવા માટે, વેપારીઓ પોતાનો વ્યવસાય વધારવા માટે અને સામાન્ય લોકો પરિવાર તથા મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દોસ્તો, સોશિયલ મીડિયા આપણને વિશ્વના કોઈ પણ ખૂણાની માહિતી ક્ષણોમાં પહોંચાડી શકે છે, પરંતુ એ પણ જરૂરી છે કે આપણે દરેક માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્યતાને ચકાસીએ. સોશિયલ મીડિયા આપણો સેવક બને તો શ્રેષ્ઠ, પરંતુ માલિક બની જાય તો મુશ્કેલી સર્જાય. હવે સાંભળશો હસન કમાલની ગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં ફિલ્મ બટવારા, સ્વર અનુરાધા પોડવાલ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિનો.

દોસ્તો, સોશિયલ મીડિયાએ શિક્ષણ, રોજગાર અને સમાજમાં ઘણા પરિવર્તનો પણ લાવ્યા છે. માત્ર મનોરંજન સિવાય જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો જ્ઞાન, પ્રગતિ અને નવી અનેક તકોનું શક્તિશાળી માધ્યમ બની શકે છે. આજે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયો, ડિજિટલ નોટ્સ, વેબિનાર અને શૈક્ષણિક ચર્ચાઓ દ્વારા નવી નવી બાબતો શીખી રહ્યા છે. મુશ્કેલ વિષયો પણ સરળતાથી સમજી શકે છે. પ્રતિભાશાળી ગાયકો, કલાકારો, લેખકો, નૃત્યકારો અને ફોટોગ્રાફરો પોતાની પ્રતિભા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે, નવી ઓળખ મેળવી રહ્યા છે. નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગ ગૃહો પોતાના ઉત્પાદન અને સેવાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ઘણા યુવાનો ઘરેથી જ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી સફળતા મેળવી રહ્યા છે. મિત્રો, હવે સાંભળશો ફિલ્મ ચાંદનીનું ગીત. શિવહરિના સંગીત નિર્દેશનમાં ગીતના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ, સ્વર આપ્યું છે આશા ભોંસલે અને વિનોદ રાઠોડે.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, કુદરતી આફતો અને અકસ્માતોના સમયે સંબંધિત લોકોને જાણ કરવી અથવા અન્ય સામાજિક સેવાઓ માટે પણ આ સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, ટેકનોલોજી સારી કે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ કરવાની રીત તેને સારી કે ખરાબ બનાવે છે. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, તે જ રીતે સોશિયલ મીડિયાની પણ કેટલીક નકારાત્મક અસરો છે. ખોટા સમાચાર, સમયનો બગાડ, સાયબર છેતરપિંડી અને ઓનલાઈન હેરાનગતિ જેવા અનેક મુદ્દાઓથી પણ સાવચેત રહેવાની જરૂર છે. તો ચાલો આજે આપણે એક નાનો સંકલ્પ લઈએ. સોશિયલ મીડિયામાં માત્ર સ્ક્રોલ નહીં, સાથે સાથે ગ્રો પણ કરીશું. સાચી માહિતી શેર કરીશું, ખોટી માહિતીથી સાવચેત રહીશું. હવે સાંભળશો કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ પ્રેમ પ્રતિજ્ઞાનું આ ગીત. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર બપ્પી લહેરી.

મિત્રો, કાર્યક્રમનું અંતિમ ગીત પ્રસ્તુત છે ફિલ્મ ઇલાકામાંથી, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ અને આશા ભોંસલે. ગીતના શબ્દો સમીરના છે, સંગીતકાર નદીમ શ્રવણ.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: તો સુનના ન ભૂલે કાર્યક્રમ આજ કે મહેમાન 1 જુલાઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
2: यादों की महफिल कार्यक्रम में आइए अब आपको सुनवाते हैं अलका याग्निक और किशोर कुमार का गाया हुआ पिघलता आसमान फिल्म का गाना. इंदिवर के बोलो को संगीत से सवारा है कल्याण जी आनंद जी ने.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: લાયા જાય વો આપ કહે સકતે હૈ કે મેને ઉસ પે મહેનત કિયા.
2: જિનકી હર પ્રસ્તુતિ શ્રોતાઓ કો સુરો કે અલૌકિક સંસાર મે લે જાતી હૈ. પદ્મશ્રી પંડિત રોનુ મજુમદાર, સંગીત સરિતા નઈ શ્રૃંખલા, શાસ્ત્રીય સંગીત, ફિલ્મ સંગીત ઓર લોક સંગીત મે બાંસુરી કી ભૂમિકા. પહેલી જુલાઈ સે सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.
3: यादों की महफिल कार्यक्रम में अब जो गाना आपको सुनवाने जा रहे हैं वो आशा भोसले और शब्बीर कुमार ने गाया है, वर्मा मलिक ने लिखा है और कल्याण जी आनंद जी ने धुन तैयार की है. फिल्म का नाम है राज तिलक.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના બે દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરી ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી. અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્યમથક ધરાવતી યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેન્કના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેન્ક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. 4 દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
2: 4 દશક से अधिक समय भारतीय सेना में सेवारत रहना मेरे जीवन का सबसे बड़ा सौभाग्य रहा. भारतीय सेना किसी एक व्यक्ति विशेष से नहीं बल्कि अपने सैनिकों, कमांडरों, पूर्व सैनिकों, परिवारजनों और देशवासियों के अटूट विश्वास से शक्ति प्राप्त करती. सर्वप्रथम मैं भारतीय सेना के हर सैनिक शामिल वीर गति प्राप्त बलिदानियों को नमन करता हूँ.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા 2 વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરુના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી. ત્યારબાદ તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા આપે છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના 6ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે ધર્મ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના રક્ષણ માટે સંત સૈનિક પરંપરાનો પાયો નાખવા બદલ ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. IT, મેટલ અને PSU બેંકમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઇરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઇરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જો કે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2થી પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1થી વિજય મેળવ્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે UPI આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ભૂમિકા ભજવશે.
1: શ્રી પટેલે વધુમાં કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વડોદરામાં દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધા તાતા એરબસ C-295 એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે VGRC થી નાના ગામના ઉદ્યોગો, છેવાડાના યુવાનોને મોટા સાહસ તરીકે આગળ વધવાની તક મળી છે. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ના ભાગરૂપે મત્સ્ય ઉદ્યોગ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતમાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનમાં 147% વધુનો વધારો થયો છે. જો કે આ નોંધપાત્ર વૃદ્ધિ છતાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ દેશના કુલ સી ફૂડ નિકાસમાં માત્ર 2% જેટલો હિસ્સો ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ટકાઉ જળચર ઉછેર પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ વિકસાવીને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિસ્સેદારોને પૂરતી તાલીમ આપીને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ પર વધુ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડતા તેમણે આગામી વર્ષોમાં રાજ્ય આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસના પાવર હાઉસ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITEના નવા ભવન અને છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું. અંદાજે 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં શૈક્ષણિક ઇમારત, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા તથા પરિસંવાદ કક્ષ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને સંગ્રહાલય જેવી સુવિધાઓ હશે. સાથે જ વિવિધ રમત માટે મેદાન, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવા છાત્રાલયનું બાંધકામ હાથ ધરાશે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે.
2: ભારત પાસે માત્ર શિક્ષકો નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપતી એક એવી વિશિષ્ટ યુનિવર્સિટી હોવી જોઈએ. આજે તે સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.
1: રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ 6 સંયુક્ત શાળા તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી શાળાઓની મંજૂરીપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી MP બોરિયાને એનાયત કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાં ગરમીમાં રાહત મળી છે. નવસારીના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સારો વરસાદ થયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપીમાં પણ સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગયાના અહેવાલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયત કચેરીએ આવતીકાલથી લોક ફરિયાદ નિવારણ શિબિર શરૂ કરાશે. લોકોને સરકારી કામો, અરજીઓ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિલ્લા કે તાલુકા મથકે નહીં જવું પડે. દર મહિનાની 1-10 તારીખ દરમિયાન દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે તબક્કાવાર શિબિર યોજાશે, જેમાં પડતર પ્રશ્નો અને વિવિધ વહીવટી સેવાઓનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: सुरीली धड़कन विविध भारती से हम बोल रहे हैं। छाया गीत ये कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में।
1: आप सांभळी रह्या छो विविध भारतीनो वडोदरा केंद्र KJIT। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: आप सांभळी रह्या छो विविध भारतीनू वडोदरा केन्द्र KJIT। धोरण 10 पछी डिप्लोमा एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प KJ इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
2: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
0: કાર્યક્રમ તરાને નયે પુરાને સુનને વાલે સભી નયે પુરાને દોસ્તો કો સલમા કા પ્યાર ભરા નમસ્કાર। કાર્યક્રમ મે આપ સભી કા સ્વાગત હે, શુભ સંધ્યા સાથીઓ। કાર્યક્રમ કા પહેલા ગીત હમ લાયે હે આપકે લિયે કુમાર સાનુ ઓર અલકા યાજ્ઞિક કી આવાઝો મે। गीतकार हैं समीर, संगीतकार हैं जतिन ललित और फिल्म का नाम है गुलाम।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: अब दूर नहीं रह सकता, उन्होंने तीसरी खुद कह दी, तेरे बिन और हमारा गाना बन गया.
2: बर्दाश्त नहीं कर सकता, अब दूर नहीं रह सकता, एक दिन तेरे बिन.
3: जरूर सुनिएगा बॉम्बे टॉकीज में 4 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
4: समीर का लिखा गीत सुनिए कुमार सानू और अलका याग्निक की आवाजों में. संगीत है नदीम श्रावण का. फिल्म का नाम है दिल तेरा आशिक.

આ પીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હી રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હી રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. બે દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના તરીકે રાજ્યના ખેલાડી રાજલ વાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ ઇલેક્ટ્રોનિક્સ જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: આજ અમારો ભારત આત્મનિર્ભરતા કે રથ પર સવાર હોકર વૈશ્વિક કુરુક્ષેત્ર મે હુંકાર ભર રહા હૈ ઓર મુજે વિશ્વાસ હૈ કે ઇસમે ગુજરાત ભારત કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ કા એક મહત્વપૂર્ણ સ્તંભ બનકર ખડા હોગા ઓર જિસ તરહ સે ગુજરાત અપની રિમાર્કેબલ ગ્રોથ જર્ની કો આગે બઢા રહા હૈ મુજે પૂરા વિશ્વાસ હૈ કે યહ રાજ્ય ભારત કી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ ઓર ટેકનોલોજીકલ એક્સલન્સ કો આગે બઢાને મે એક લીડિંગ રોલ પ્લે કરેગા.
0: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં તાતા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે બે દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ ચોથી વીજીઆરસીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના જીડીપી તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
0: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં વીજીઆરસીના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવરહાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું.

0: રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55%થી વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનો એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
1: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ ને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી પરંતુ દરેકે દરેક નાગરિકની છે અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા.
0: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું 4 ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં 4 ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલહન્ટના બીજા તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા 2 ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: આજ ગુજરાત રિજિયન મેં હમ હેવી ટુ વેરી હેવી રેનફોલ કા વોર્નિંગ ઇક્કા દુક્કા સ્થાન મેં હમને દીએ હૈ. ઇસમે જો ભારી વર્ષક કા જો વોર્નિંગ હૈ યેલો વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ ઓર વેરી હેવી કા ઓરેન્જ વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. હેવી રેનફોલ મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહા હૈ યે હૈ છોટા ઉદયપુર, બહરુચ, નર્મદા. વેરી હેવી રેનફોલ સુરત, નવસારી, દાંડ, બલસર, તાપી, દમણ ઓર દાદરા નગર હવેલી કે દિયા ગયા હૈ. યે જો ડિસ્ટ્રિક્ટ હમને અભી બોલા હૈ વો હેવી રેનફોલ કે સાથ ભી બારિશ હોને કા સંભાવના રહેગા 1 જુલાઈ કો.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલસ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં

ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,567 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની AVC એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ લોફર ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતા પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: અર્થપૂર્ણ શિક્ષણના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શિક્ષણને વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું જોઈએ અને નવી કુશળતા પ્રાપ્ત કરતી વખતે તેમના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું જોઈએ.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડ મે કામ કરેંગે. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: આ પ્રસંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશની જ્ઞાન પ્રણાલીના મૂળ આદિવાસી સમાજમાં છે, જેમણે પ્રકૃતિ, જંગલો, કૃષિ અને પશુપાલનનું અમૂલ્ય જ્ઞાન સાચવ્યું છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન જરૂરિયાતો અનુસાર સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત

0: તે તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હૂલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
1: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. હમ ટેકનોલોજી ટ્રાન્સફર ઓર જોઈન્ટ વેન્ચર્સ કો ભી બઢાવા દેતે હૈ કે ઇસકા ફાયદા ભારત કે લોગો કો મિલે ઓર ભારત કી અપની કેપેબિલિટીઝ કા નિર્માણ ભી યહાં પર હો ઓર મુજે વિશ્વાસ હૈ ઇસમે ગુજરાત ભારત કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ કા એક મહત્વપૂર્ણ સ્તંભ બનકર ખડા હોગા.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
1: 2014 મે હમારા ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન એપ્રોક્સિમેટલી 46,000 કરોડ થા, લેકિન આજ હમારા ડિફેન્સ પ્રોડક્શન બઢકર 1,78,000 કરોડ રૂપિયા તક પહોંચ ચુકા હૈ. इसके अलावा भारत का डिफेंस एक्सपोर्ट अप्रॉक्सिमेटली 39,000 करोड़ का कर लिया है और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है.
0: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઉભી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય, ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે. તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઈ માઇગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબિત થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે. વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે. વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા. જનરલ શેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે. જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે

માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે. મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇજીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે. ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: મુલાકાત કરશે. ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે. ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝીલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.